0: અંજલિપુન ગીત તો આઈશું પૂરું અને ગીત ને બાદ એક વખત ફરી આપણે કિસાન ભાઈ પૂનનું સ્વાગત કરવા આપણે આજ ની કાર્યક્રમ ખેતીવાડી
1: મેં
0: જેમ કે ગીતે કે પહેલે આપે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા વાળા હા કે આજે પાણી તો પડી નતરું તે એવામાં આપણી જે ફસલ હે એને હું નુકસાન થઈ શકે
1: હવે જાગૃતિબોન અણા વિષય માટે જાણકારી આલવા બદલે આજે આપણે સ્ટુડિયોમાં શ્રીમાન પ્રમોદજી રોકડિયા સાહેબ પધાર્યા તો કહે તો સપ્તકી પહેલા આપણે હામરી લણાની વાત અને મોરે કરા આપણી વાતે
2: હવે
1: સર નમસ્કાર
2: નમસ્કાર
1: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં
2: વાગડ રેડિયો કે સભી શ્રોતા કિસાન ભાઈઓ સભી કો આપકો નમસ્કાર
1: સર જૈસા કે હમ દેખ રહે હૈ કે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો બારિશ કા ઇંતજાર કર રહે હૈ લેકિન જો બારિશ હૈ વો રુક સી ગઈ હૈ હમ દેખ રહે હૈ કે તેજ ધૂપ બહોત સે દિનો સે આ રહી હૈ ઓર ગરમી જો હૈ વો અપના રૂપ દિખા રહી હૈ એસે મેં હમારે જો ખેતો મેં ફસલે હૈ ઉન પર ક્યા પ્રભાવ પડ રહા હૈ ઓર કિસ તરીકે સે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ ઉન ફસલો કી દેખભાલ કર સકતે હૈ
2: કિસાન ભાઈઓ યે એક બડા ગંભીર વિષય હૈ કે જો હમારી ખેતી જો હૈ
1: જી જી
2: જો ખરીફ કી હૈ વો વર્ષા આધારિત હૈ હમારે સભી ક્ષેત્ર કે કિસાન ભાઈઓ ને જૂન આખિર મેં ઓર જુલાઈ મેં બુઆઈ કર દી થી
1: જી જી
2: ઓર ઉસકે બાદ સે હમ દેખતે હૈ કે શુરુ મેં તો બારિશ આઈ લેકિન અભી પિછલે કુછ દિનો સે બારિશ કા અભાવ હો ગયા
1: જી બિલકુલ
2: બારિશ કા જો પાણી આ રહા હૈ ઉસકા અભાવ રહા હૈ પિછલે મહિને ભી થોડા સા જો હમારા માનસૂન થા વો કાફી કમ રહા લેકિન અબ હમારે ઉમ્મીદ હૈ કે હમ આગે આને વાલે દિનો મેં ઇસ દૂસરે સપ્તાહ મેં હમ યે માનતે હૈ કે ભઈ બારિશ આ સકતી 10 તારીખ સે
1: જી જી
2: લેકિન ફિર ભી યે ભી અનુમાન આ રહા હૈ કે જો હમારી માનસૂન રહે રહે ઉસ તરહ સે તો મુશ્કિલ હૈ ભી લેકિન ફિર ભી જો બારિશ આયેગી ઉસસે હમારી ફસલોં કા બચાવ સામાન્ય રૂપ સે હો પાયેગા
1: જી બિલકુલ
2: એક તો યે બાત હુઈ કે કિસ તરહ સે બારિશ કા હમારા અભાવ હો રહા હૈ ઓર હમારી જો ફસલે હૈ જૈસે હમારે ખેતો મેં હમ દેખ રહે હૈ કે દો તરહ કી ફસલે હમારે પાસ હૈ એક તો હમારા જો કલ્ટિવેટેડ જૈસે સોયાબીન હૈ મક્કા હૈ ઉડદ હૈ યા જો ભી હમારે મિશ્રિત ખેતી વાળી જો ફસલે હૈ વો ભી હૈ ઓર એક જો હમારી શાક સબ્જી ઓર હોર્ટીકલ્ચર ક્રોપ્સ હૈ જો
1: જી બિલકુલ
2: જિસકે અંદર હમારે બગીચે ભી હૈ ઓર ઉસમેં તાકી ઇન દોનો તરહ કે રૂપ મેં અગર દેખે તો કઈ સારી એસી બાતે હોતી હૈ કે હમેં જો પાણી કા જો અભાવ હૈ ઉસસે હમારી ફસલોં કો બચાના
1: જી બિલકુલ
2: હમ હમેશા યે કહેતે હૈ કે હમ જૈવિક ખેતી કરે
1: જી બિલકુલ
2: જૈવિક ખેતી કરને કા મતલબ ક્યા હોતા હૈ કે જબ જૈવિક ખેતી હમ કરતે હૈ તો હમારી મિટ્ટી કે અંદર એસી નમી બની રહેતી હૈ હમ ઉસકે અંદર કાફી જો સૂખને કા સમય મેં હમારે અંદર જો પાણી કા જો ઉપલબ્ધ પાણી હૈ ખેત કા ઉસસે હમારી ફસલોં કા બચાવ હો સકતા હૈ અગર જિન કિસાનો ને જૈવિક ખેતી કરતે હૈ જો જો અપને પ્રયોગ મેં લાતે હૈ તો ઉનકો નિશ્ચિત રૂપ સે એસે સમય મેં ફાયદા હોતા
1: હૈ
2: ક્યોંકિ હમારા જો મિટ્ટી કા જો કાર્બનિક સ્તર હૈ વો જૈવિક ખેતી કરને વાલે કો જ્યાદા હોગા
1: જી જી
2: તો ઉસસે ક્યા હોતા હૈ કે જો જડોં કા વિકાસ હૈ જડોં કા ફેલાવ હૈ વો સામાન્ય રૂપ સે અચ્છા રહેતા હૈ
1: જી હા
2: ઉસકે અંદર નમી હોતી હૈ ઉસકે અંદર ઇસ તરહ સે બનાવટ મિટ્ટી કી ઇસ તરહ સે હોતી હૈ કે વો ઉસકે અંદર જો ઉસકા પાણી કે અભાવ કો બહોત જ્યાદા અનુભવ નહીં કર પાતી ફસલે
1: જી જી સર
2: જબકિ હમ દેખ રહે હૈ કે રાસાયણિક ખેતો મેં અગર હમ બાતે કરતે હૈ જહાં હમ કેવલ રાસાયણિક ખેતી કે આધાર પે હોતા હૈ તો ઉસમેં અભી પાણી કી આવશ્યકતા બહોત જ્યાદા હો જાતી હૈ
1: જી બિલકુલ
2: ઇસલિયે ઇસ જો અભી કા જો હમારા અભી વાતાવરણ હૈ ઉસસે હમે એક તો યે સીખ ઇસી સમય લે લેની ચાહીએ કે હમે જૈવિક ખેતી કો કૈસે ભી અપનાના ચાહીએ ક્યોંકિ અગર એસી અસામાન્ય વિષમ પરિસ્થિતિયાં જબ આતી હૈ તો જૈવિક ખેતી વાલોં કો કમ્પેરેટિવલી જ્યાદા ફાયદા રહેતા
1: હૈ જી જી બિલકુલ
2: વૈસે ભી હમ દેખતે હૈ કે જબ જૈવિક ખેતી હોતી હૈ તો મિટ્ટી કે અંદર જો ઉસકા પોષણ હૈ વો બના રહેતા હૈ ઓર પોષણ કા જો ઉસકી જડોં કો ઓર પૌધોં કો ઉપલબ્ધ કરાને કા વો સામાન્ય પ્રક્રિયા ભી ચલતી રહેતી હૈ
1: જી બિલકુલ
2: ઇસી તરહ સે યે ચીજોં મેં અગર જૈવિક ખેતી હોતી તો હમે ફસલોં કે અંદર થોડા સા યે હમે ઇસ તરહ કી સામાન્ય પ્રક્રિયા સે બચાવ કર સકતે હૈ
1: જી બિલકુલ સર આપને સહી કહા જૈસા કી હમ દેખ રહે હૈ કી યે જો બારિશ કા મોસમ હૈ ઉસમેં હમ બહોત અચ્છી તરીકે સે સમજ પા રહે હૈ કી અગર હમ બારિશ કા જબ હમે અભાવ દેખને કો મિલતા હૈ તો જો જૈવિક ખેતી હમ કરતે હૈ ઓર ઉસમેં હમ જો જૈવિક ખાદ કા ઉપયોગ કરતે હૈ તો ઉનમેં નમી બની રહેતી હૈ તો જો હમારે કિસાન ભાઈ બહેન હૈ ઉન્હે ઉનકી ફસલોં મેં ફાયદા હો જાતા હૈ વહીં હમારે કિસાન ભાઈ બહેન અગર રાસાયણિક ખેતી કા પ્રયોગ કરતે હૈ તો હમ દેખતે હૈ કી રસાયણ કા જો વો પ્રયોગ કરતે હૈ ઉસસે ઉનકી જો મિટ્ટી હૈ ઉનકા જો ઉપજાઉપન હૈ વો ભી ખતમ હો જાતા હૈ ઓર જો નમી ખેત મેં બની રહેની ચાહીએ વો ભી નહીં બની રહેતી હૈ જિસકે કારણ ઉન્હે અભી કે સમય મેં નુકસાન ઉઠાના પડ સકતા હૈ
2: ઓર ઇસ તરહ સે જબ રાસાયણિક ખેતી કરતે હૈ
1: જી જી
2: તો ક્યા મિટ્ટી કે અંદર ગરમી બની રહેતી હૈ
1: જી બિલકુલ
2: તો ઉસમેં પાણી કી આવશ્યકતા માંગ જ્યાદા રહેતી હૈ अब इस तरह की अभी जो हम बारिश का अभाव देख रहे हैं पानी का, तो अभी हमको फसलें भी हमको अपनी मैनेज करनी रही
1: जी बिल्कुल।
2: तो उसके लिए क्या करते हैं कि हम देखें अगर जो जमीन की सतह है उस पर अगर नमी बनी रहे तो अब नमी बनी कैसे रहे, तो उसके लिए हम हल्की गुड़ाई को मानते हैं कि हल्की गुड़ाई करेंगे तो उससे क्या होगा कि जो जमीन के अंदर जो क्योंकि मिट्टी ठोस हो जाती है
1: जी बिल्कुल,
2: तो मिट्टी ठोस होने से क्या है अगर हल्की से उसकी खुदाई गुड़ाई होती है तो उसमें जो नीचे की जो कैपिलरी होती है जो पानी जैसे कहते हैं ना अपन पानी तो जमीन के अंदर तो पानी है ही
1: जी बिल्कुल,
2: तो वो पानी का अगर कैपिलरी मूवमेंट होने से पानी सतह पे आने की संभावना बनी रहती है। और दूसरा उस गुड़ाई के साथ बहुत ज्यादा गुड़ाई भी करने की जरूरत नहीं है क्योंकि हम ऐसा भी नहीं कि उसमें सारा पानी उड़ा दें
1: जी बिल्कुल,
2: क्योंकि हमें पानी की वैसे ही मांग है, पानी कम है और मिट्टी के अंदर भी पानी की उपलब्धता है, मिट्टी के अंदर पानी की उपलब्धता बनाने के लिए हम थोड़ी हल्की गुड़ाई कर रहे हैं ताकि जो नीचे जो पानी है वो थोड़ा सतह पे आ सके
1: जी बिल्कुल।
2: दूसरा वो पानी उड़े ना, इसके लिए हम जो क्योंकि जब गुड़ाई करेंगे तो ऊपर जो खरपतवार वगैरह है जो सतह पे है उनको हम खेत से बाहर ना निकालें, मतलब उसमें एक तरह का जो कहते हैं मल्चिंग, जैसे जो हम किसान सामान्य किसान हमारे समझते हैं मल्चिंग, मल्चिंग के अंदर क्या करते हैं कि जैसे प्लास्टिक की शीट वगैरह लगाते हैं
1: जी जी।
2: या कुछ पौधों की ऐसी परत लगाते हैं ताकि जो मिट्टी की सतह है उससे पानी उड़े ना
1: जी बिल्कुल,
2: क्योंकि पानी का सामान्य जो स्वभाव है उड़ता रहता है और उसको उड़ने से क्योंकि अभी इस टाइम के बचाने के लिए हमें ये करना आवश्यक हो जाता है, तो इस तरह का भी हम प्रबंधन करें। फिर दूसरा प्रबंधन में ये भी है कि सब हम स्प्रे से करें फवारा जैसे अपन कहते हैं, एक तो छाट करके
1: जी जी।
2: अगर हमको खाद वगैरह भी देना है छोटा उसके सीमित मात्रा में तो हम कम पानी के अंदर अगर हम स्प्रिंकलर या फवारे से या हम स्प्रे करें तो हम उसको अपने पौधों के ऊपर फोलियर स्प्रे जिसको कहते हैं कि पत्तों के ऊपर छाट के वो पानी का वो स्प्रे कर सकते हैं, उसमें हम थोड़ा सा अपना जो जैविक का वो है तो वो भी डाल सकते हैं क्योंकि हम जैसे क्योंकि हमारे सभी उसके अंदर पत्ते आ रहे हैं जो फोलेज कहते हैं कि जिसमें पत्तों का और पत्तों का बढ़वार की आवश्यकता है, पत्तों के ऊपर से पानी की उत्सर्जन होता है इवेपोरेशन कहते हैं
1: जी बिल्कुल,
2: तो उसको रोकने के लिए क्या करते हैं कि हम उसके ऊपर हल्की जो छिड़काव कर सकते हैं, तो अभी अगर जैविक खेती जो हम करते हैं तो हम ये देखते हैं कि उसके अंदर हमें ऐसा छिड़काव होता है जिससे अपन कोई जिसे पत्ते उड़वाने काला जो कहते हैं हार्मोन का ग्रोथ हार्मोन का स्प्रे कहते हैं, तो ग्रोथ हार्मोन जैविक खेती के अंदर ये बनाया जाता है कि वो जो कंडे हैं अपने उपले वगैरह होते हैं उनको पानी के अंदर 7 दिन तक उसका एक टंकी में पानी भर के और उसके अंदर

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. જાગૃતિ બોલ, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
3: નાના અંજલિ બોન, હું થા ગા.
2: અરે જાગૃતિ બોન, આપણી જે નદીએ હે એ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
3: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકીસ આપણું જીવન હે.
2: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
3: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો નહીં રાખવું, બારિશને પાણીનો સંગ્રહ કરવો. આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
2: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરી ભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત. અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વનું કરો ભોજન.
2: હોવે કેમ કે ખૂન મે આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
1: જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયાના લક્ષણ હે.
2: હોવે ભાઈ એન બોનું, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણા પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માંથી જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ.
1: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
2: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાના મેં દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટરનું સેવન કરવું જોઈએ.
1: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
4: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

ઘટે સાક્ષી ઘટે, અંજલિ કરવા બાલા સાહેબ કરવા જયશે મેતરે, અંજલિ કરવા રામનિવાસ અગ્રવાલ, ધનંજય ડોલ, પીપી કુલથેજી, અમરાવતી મહારાષ્ટ્ર સે જુડના ચાહ રહે હૈ શ્યામ કીટે, વંદના કીટે, હીરામન શિંદે, સિદ્ધાર્થ ગુણાને જી. તો આઈએ શ્રોતા સાથીઓ મનોરંજન કરતે હૈ દોસ્તો કી ફરમાઇશ કે ગીત કે સાથ મેં. ગીત કે બોલ હૈ પાલકી મેં હોકે સવાર ચલી રહે.

0: અંજલિપુ, ગીત તો આઈશું પૂરું, અને ગીત ને બાદ એક વખત ફરી આપણે કિસાન ભાઈ બહેનોનું સ્વાગત કરવા આપણે આજ ની કાર્યક્રમ ખેતીવાડી
1: પે.
0: જેમ કે ગીત થી પહેલે આપે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હા, કે આજે પાણી તો પડી નતરું, તે એવામાં આપણી જે ફસલ હે એને હું નુકસાન થઈ શકે.
1: હવે જાગૃતિબેન, આના વિશે માટે જાણકારી આલવા બદલે આજે આપણે સ્ટુડિયોમાં શ્રીમાન પ્રમોદજી રોકડિયા સાહેબ પધાર્યા તા કહે તો સપ્તકી પહેલા આપણે હામરી લણાની વાત અને મોરે કરા આપણી વાત.
2: હવે
1: સર નમસ્કાર.
3: નમસ્કાર
1: સર, આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
3: વાગડ રેડિયો કે સભી શ્રોતા કિસાન ભાઈઓ સભી કો આપકો નમસ્કાર.
1: સર, જૈસા કે હમ દેખ રહે હૈં કે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો બારિશ કા ઇંતજાર કર રહે હૈં, લેકિન જો બારિશ હૈ વો રુક સી ગઈ હૈ. હમ દેખ રહે હૈં કે તેજ ધૂપ બહોત સે દિનો સે આ રહી હૈ ઓર ગરમી જો હૈ વો અપના રૂપ દિખા રહી હૈ. એસે મેં હમારે જો ખેતો મેં ફસલે હૈં ઉન પર ક્યા પ્રભાવ પડ રહા હૈ ઓર કિસ તરીકે સે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ ઉન ફસલો કી દેખભાલ કર સકતે હૈ.
3: કિસાન ભાઈઓ, યે એક બડા ગંભીર વિષય હૈ કે જો હમારી ખેતી જો હૈ,
1: જી જી,
3: જો ખરીફ કી હૈ વો વર્ષા આધારિત હૈ. હમારે સભી ક્ષેત્ર કે કિસાન ભાઈઓ ને જૂન આખિર મેં ઓર જુલાઈ મેં બુઆઈ કર દી થી,
1: જી જી,
3: ઓર ઉસકે બાદ સે હમ દેખતે હૈ કે શુરૂ મેં તો બારિશ આઈ, લેકિન અભી પિછલે કુછ દિનો સે બારિશ કા અભાવ હો ગયા.
1: જી બિલકુલ,
3: બારિશ કા જો પાણી આ રહા હૈ ઉસકા અભાવ રહા હૈ. પિછલે મહિને ભી થોડા સા જો હમારા માનસૂન થા વો કાફી કમ રહા, લેકિન અબ હમારે ઉમ્મીદ હૈ કે હમ આગે આને વાલે દિનો મેં ઇસ દૂસરે સપ્તાહ મેં હમ યે માનતે હૈ કે ભઈ બારિશ આ સકતી હૈ 10 તારીખ સે.
1: જી જી,
3: લેકિન ફિર ભી યે ભી અનુમાન આ રહા હૈ કે જો હમારી માનસૂન રહે ઉસ તરહ સે તો મુશ્કિલ હૈ ભી, લેકિન

0: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है. हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह.
2: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है.
1: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी.
0: માટી મેં જન્મી હું અને માટી ટકીસ જાણી જાઉં હું. મેં ખેત અંબાર્યા, બીજ બોયા, મેં પસંદ બહાવ્યો, પરિશ્રમ કર્યો તો પાસે બાપ દાદાની જમીન માટે મારો અધિકાર કેમ નથી? સોરી, જન્મ ટકીસ હકદાર હે. કાનૂને આ વાત માની હે. ના પણ્યા પોતે એનો હક કોઈ લઈ શકે, ના રિવાજ અને સચને બદલી શકે. બાપ દાદાની જમીન સોરીનો અધિકાર, સોરીનો હક, એની પહેચાન. વાગડ રેડિયો એવં વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.